0: हमको कुछ व्यसन ही नहीं है।
1: पिता को एक ऑपरेशन का 4 लाख का खर्चा हुआ है।
2: उनको कैंसर हुआ था, 4 साल हो गए।
3: हमने हमारा घर का सदस्य गुमाए हैं।
4: मेरे पति को कैंसर हुआ था।
5: पापा जी है, उसको भी चमड़ी का रोग हुआ है।
6: After years of waiting for some real answers or action and accountability, they are done with killer contaminated water. Not far from the protest site in Bhetawada village, a drain carrying what villagers describe as chemical-laden and contaminated water passes near a government school. Residents claim that contaminated water frequently appears in the school's borewell. Parents fear sending their children to school.
7: ये हमारा जो केमिकल युक्त पानी आ रहा है, वो थोड़ा के गटर लाइन का पानी आ रहा है। उसके अंदर बीच में जो कॉन्कर कंपनी है, केडिला कंपनी है, जिमाटेक्स कंपनी है, वो अपना गंदा पानी, केमिकल युक्त पानी बिना ट्रीटमेंट किए हुए वो अंदर छोड़ दे रहे। वो पानी हमारे गांव में आ रहा है। स्कूल है पास में, वो ये जो केनाल है वो स्कूल के पास के जा रहे, तो जो स्कूल का बोरवेल है उसके अंदर भी ये केमिकल युक्त पानी आ रहा है। उसके कारण अभी जो वाली है, जो बच्चे के माता पिता, वो अभी मना कर रहे हैं कि स्कूल अभी बच्चे को स्कूल में भेजना नहीं है।
6: This water, allegedly laden with industrial effluent, has caused severe damage to Bhetawada, Tarsad, Nesda, Paldi and Umbreli of Dholka district. In Bhetawada alone, there have been cases of 21 cancer deaths in 7 years. Villagers allege the contaminated water as the primary reason.
7: जो केमिकल युक्त पानी आ रहा है, वो थोड़का के गटर लाइन का पानी आ रहा है। उसके अंदर बीच में जो कॉन्कर कंपनी है, वो अपना गंदा पानी, केमिकल युक्त पानी बिना ट्रीटमेंट किए हुए वो अंदर छोड़ दे रहे। इसके कारण हमारे गांव के अंदर बहुत सारे कैंसर के दर्दी है। हाल में 21 लोग की तो मौत हो गई है अभी थोड़े ही साल में, प्लस चामड़ी के रोग बहुत ज्यादा बढ़ रहे हैं हमारे गांव में केस।
8: कॉन्कर कंपनी का जो केमिकल वाला पानी खुलेआम छोड़ते हैं, उसका भी वीडियो भी है, मैं आपको दिखा सकता हूँ। कैमरे में देखो आप। वो खुलेआम पानी ऐसे ही छोड़ते हैं। अभी कुछ आश्वासन नहीं दिया है। हमारा धरना का 5 दिन था, 5 दिन हुआ तो जिला कलेक्टर साहब हमको यहाँ मिलने के लिए आए थे, लेकिन उसने भी हमारी बात सुनी और बोला कि मैं आपको 1-2 दिन में जवाब दूंगा, लेकिन अभी तक उनका भी कोई जवाब नहीं आया, कोई आश्वासन भी हमको नहीं मिला है।
9: आज पानी आवी रही छे, केमिकल वालो पानी बंद करवाना।
6: 14-year-old अक्षय नवगन भाई is a student of 9th standard. On a weekday, he should be in school attending his classes. But his circumstances have driven him to sit at the protest site with others. Clutching to medical files of his grandmother, father and uncle. They have all been diagnosed with cancer.
10: Gharma kone kone cancer hatu tamara?
11: Mara bani. મારા કાકા ની, મારા પપ્પા ની.
10: અચ્છા, કેટલા ભાઈ બહેન છો તમે?
11: હું મારી બે બોનું છે અને હું એક ભાઈ.
6: અક્ષય બ્રેક્સ ડાઉન મિડ કન્વર્સેશન. કેન્સર ક્લેમ્ડ હિઝ ફાધર એન્ડ ગ્રેન્ડમધર.
11: ઓલું નહીં થયું, મહિના હમણાં અવડા કઈ જયા.
10: તમારા બા ને ક્યારે કેન્સર થયું હતું, ક્યારે એક્સપાયર થયા?
11: એમને તો ઘણું.
10: ઘરમાં બીજા કોને કોને કેન્સર છે?
11: એ મારા કાકા ને થયું હતું, એમને કરાવડાયું ઓપરેશન.
10: કેટલો સમય ઈલાજ તમારા પપ્પાનો ચાલ્યો હતો?
11: ઘણો એટલી સમય ચાલ્યો હતો.
10: કેટલા દિવસ સુધી હોસ્પિટલમાં દવા કરાવી રહ્યા હતા?
11: ઘણો એટલી.
10: અચ્છા, કોઈ પ્રકારની સરકાર તરફથી કોઈ મદદ મળી હતી?
11: કશી નહીં.
10: અને પપ્પા જ્યારે એક્સપાયર થયા પછી પણ કોઈ સરકાર તરફથી કોઈ મળવા આવ્યું યા ધારાસભ્ય કોઈ મળવા આવ્યા?
11: કોઈ નહીં.
10: અત્યારે મમ્મી શું કરે છે? ઘરનું ગુજરાન કેવી રીતે ચાલે છે?
11: મમ્મી કઈ નહીં, ગાયનું કરાવ.
10: પપ્પા શું કરતા?
11: ખેતરનું.
10: કેટલો સમય કેન્સર થયું ખબર પડી અને કેટલા સમય સુધી ઈલાજ કરાવ્યો તો તમે લોકોએ?
11: અમે એવું થયું ને તરત જ તે કરાવવાનું શરૂ કરી દીધું.